0: 우리 가지.
1: 아, 예.
0: 순누바요?
1: 아, 예쁘네.
0: 일러봐놓으스 나다와.
1: 빗도, 볼이도 사바이 나타 도리에 온나마시 자에 온나마시 자에 왜지지?
0: 에이네 여봐놓은사?
1: 아들이요.
0: 네. 나비야, 이제 일하지 아들이 그들만 나오네고.
1: 아들.
0: 야, 왜 이할이 나오는 거야? 이게 뭐야? 기차, 언니 사티 올리 기반 나온서, 캐리컴 이할이 순노반에 온서, 어디 굴라기 아니 수동다?
1: 아들.
0: 우스타나마스 티바크리 선발가만한데, 비타스피스터즈. 우할이 트랙 그들다 디르고 이석노 거야. 그래서 그럼 우할이 미라노 거야. 그래서 야스에나 타스에나 아미 캐리컴고. 안다만 마트리 보내서 우리 소이기트 분이 카리가만 보여주네서 아드바이리 분이 사하바이 다즈나우노스 파타파르 폰거너스 순디얼 40 40 순이 순이 26 그 넘버 쿨라서 여기 빌라우르 그 사티 선버거마 피리 분이 스와가드 걸슈 할로
2: 나마스테
0: 아즈 나마스테 가디 히코 볼디 우논차
2: 아즈 스미리 데르네라 프라디브라나 볼디 차이디아즈
0: 우후 프라디브지 기사 커버르
2: हजुर यही म लगाएको थिएँ तिराको पानी पर्ला पर्ला जस्तो भएर अनि हजुर लगाए तिरानी साप डाँडाको के छ नि
0: म लगाए तिरानी साप डाँडातिरको पनि एकदम ठिक छ राम्रो छ पानी पर्ला जस्तो थियो तर पानी परेन समग्रमा एकदम ठिक छ आइदा
2: हजुर हजुर
0: खाजा खानुभयो
2: हजुर मेरो पानी चलिया थियो बाख्रा चराउँदै थियो हजुरले लिनुभयो त
0: मेरो भइसकेको छ भनेपछि बाख्रा चराउँदै जङ्गलतिर हुनुहुन्छ ल अब बाख्रा चराउँदै गर्दा हामीलाई सुन्नु भएको छ फोन पनि लाग्यो खुसी लाग्यो कार्यक्रममा आउनु भएको छ यहाँको लागि ट्र्याक राख्नुपर्छ या पर्दैन ल बच्चा ध्यान दिएर सुन्नुहोस् प्रदीपजी ल बच्चा है त